સીસી 1 મિલીલીટર પ્રતિ લીટર પાણીની દરું ગોલ કરીને છિડકાવ કરનો હૈ. જેટાપા લાલ ભ્રંગરી અગર આપ વાત કરો તો લટ ઓર ભ્રંગ દોઈ અવસ્થામાં દેખો પૌધાને નુકસાન પહોંચાવે. ભ્રંગ પૌધારી પત્યારી શિરારે બીચમાં ભાગને ખાઈને વણાને છોટા છોટા છેદ કરી દેવે ઓર અણી કીટરો પ્રકોપ જો હૈ અધિક વે હૈ. અંડી સુંડિયા જમીન રે અંદર રહેવે ઓર પૌધાને તનાને જડાઉં ખાતી જાવે જો કે આપણી ફસલને નુકસાન પહોંચાવે. લાલ ભ્રંગરે નિયંત્રણ રવાતે એસિફેટ 75 SP આધા ગ્રામ પ્રતિ લિટર પાણીરી દરું ગોલ વણીને છિડકાવ કરા ઓર હર 15 દિન અંતરાલ પર અન્ને દોરાવા તો અણી કીટરી રોકથામ આપા કર સકા. જટાપા વાત કર્યા કુષ્માંડ કુલરી સબ્જિયા યા પછી કદ્દુ વર્ગી સબ્જિયારી તો વણમે અગર આપણે સમન્વિત કીટ પ્રબંધન કરનો હૈ. જટે પોષક તત્વ પ્રબંધન રી અગર આપણે વાત કરા તો ખેતરી તૈયારી સમય જો 25 ટન યા પ્રતિ હેક્ટરી દરું જો હૈ અચ્છી તરહ સડી હુઈ ગોબર યા કમ્પોસ્ટરી ખાદ દેખો આપણે મિટ્ટીમાં મિલાઈ દેણી હૈ. રોપાયું પહેલાં લગભગ 150 કિલોગ્રામ નાઇટ્રોજન 60 કિલોગ્રામ ફોસ્ફરસ ઓર 60 કિલોગ્રામ પોટાશ ઓર નાઇટ્રોજન રી આધી માત્રા અંતિમ જુતાઈરી ટાઈમ મિટ્ટીમાં મિલાઈ દેણી હૈ. બાકી આધી નાઇટ્રોજન રી માત્રા જો હૈ વા આપણે ફૂલ આવવા પે પ્રયોગ કરની ચાવે. જટે ખરપતવાર નિયંત્રણ રી અગર આપણે વાત કરા તો અંડે વાતે પેન્ડીમિથિલિન સ્ટામ્પ જો હૈ 3 લિટર પ્રતિ હેક્ટરી દરું પોદ રોપાઈ રે પહેલાં પ્રયોગ કરની હૈ. અણી વાત રો ધ્યાન રાખણો કે છિડકાવ પહેલાં જમીનમાં નમી વેણી ચાવે. નિરાઈ ગુડાઈ દ્વારા ભી ખેતમાં દેખો ખરપતવાર નિયંત્રણ કરનો સંભવ હૈ. ઓર રોપાઈ રે પહેલાં પૌધારી જડામાં કાન્ફિડોર કીટનાશક દ્વારા 1 લિટર પાણીમાં ગોલ બનાવીને વણાને ઉપચારિત કરનો ચાવે. અગર ખેતમાં તંબાકુ યા સુંડીરો પ્રકોપ હોય તો ફેરીમોન ટ્રેપ લગાવીને કીટાને ઇકઠ્ઠો કરીને વણાને નષ્ટ કરી દેણો ચાવે. ઓર સફેદ મક્ખી રસ ચૂસક વાયરસને ફેલાવે તો અંડે નિયંત્રણ રવાતે કાન્ફિડોર 0.3 મિલીલીટર પાણીમાં ગોલ વણાઈને 30 દિનારે અંતરાલ પર છિડકાવ કરનો ચાવે. કિસાન ભાઈ બહેનોને ચાવે કે પેડી ફસલ નહીં લેણી હૈ. અણમે ફલ છેદકરો પ્રકોપ અધિક હે. ગ્રસિત પ્રરો ઓર ફલાને નિકાલને ભૂમિમાં દબાઈ દેણો હૈ. નીમ બીજ અર્ક 5% યા પછી BT 1 ગ્રામ પ્રતિ લિટર યા પછી સ્પિનો સેટ 45 SC 1 મિલીલીટર 4 લિટર યા કાર્બોરેલ 50 WP 2 ગ્રામ પ્રતિ લિટર યા પછી ડેલ્ટા મેથ્રિન 1 મિલીલીટર પ્રતિ લિટર ફૂલ આવવું પહેલાં દેખો આપણે કિસાન ભાઈ દઈ શકે હે. ઓર જટ પૌધ સંરક્ષણ રે અગર આપણે વાત કરા તો અધિક બઢવા વાલી કિસ્મારો ઉપયુક્ત સહારા દેવા રે વાતે દેખો સ્ટેકિંગ કરની હૈ. ટમાટર યા ફલામાં ફટવાને બચાવર વાતે સિંચાઈ રો ઉપયુક્ત પ્રબંધન કરનો ઓર 0.3 અને 0.4% બોરાન રો છિડકાવ કરનો ચાવે. ગરમિયામાં ખેતરી 2-3 વાર દેખો ગહેરી જુતાઈ કરની હૈ ઓર ફસલ ચક્ર અપનાવો હૈ. ક્યુંકિ ફસલ ચક્ર અગર આપણે અપનાવંગા તો વણો અણારો કીટાને નિયંત્રણ આસાની કે હો જઈ શકે ઓર ઉર્વરક રો જો આપણે ઉપયોગ કરા વો સંતુલિત માત્રામાં વેણો ચાવે. જ્યાદા અગર આપણે ઉર્વરક રો ઉપયોગ કરાંગા તો વો ભી કઠે ને કઠે કીટ નિયંત્રણમાં દેખો આપણે કારગર સાબિત નહીં હોય. અણા સબ્જારી વાવણી કરતી વેરા દેખો આપણે જો હૈ લાલ ભ્રિંગરો પ્રકોપ કમ હોય તો અંડી વાવણી જો હૈ સમય પહેલાં કરની હૈ. ફસલ રી પ્રારંભિક અવસ્થામાં સમય સમય પર દેખો આપણે નિરાઈ ગુડાઈ કરતો રહેણો હોય ઓર લાલ ભ્રંગરી અવ્યસ્ક અવસ્થા ઓર ફલ મખીરી શંકુ યા પ્યુપા પર નિયંત્રણ જો હૈ વો આસાની વહી શકે. અગર આપણે ફસલમાં રાખ રો ભુરખાવ કરા તો વણુ ભી લાલ ભ્રંગરો આક્રમણ કમ્ર વહી જાય. ફલ મખી ઓર સફેદ મખીરી નિગરાણી રવાતે આપણે જો હૈ મિથાઇલ યુગોનોલ પાશ યા પછી ચિપચિપી પાશ જો હૈ અંડો આપણે ઉપયોગ કર સકા. ઓર દેખો આપણે દેખા કે મઈ ઓર જુલાઈ રે મહિનામાં જો વ્યસ્ક મખિયારી રોકથામ રવાતે જહેરેલા પાણી મિલ્યા લગા ગોલ વણાઈને જો ખેતમાં જગે જગે પે દેખો આપણે રાખ દેણા હૈ. અંડે વાતે 500 ગ્રામ ગુડને 2 લિટર પાણીમાં ગોલ વણાઈને વણમાં મેલાથિયન 50 CC 20 મિલીલીટર દવા મિલાણી હૈ. ઓર મિટ્ટી રે પ્યાલાને 50 મિલીલીટર ગોલ પ્રતિ પ્યાલામાં ડાલને અણી કીટને આકર્ષિત કરીને આપણે નષ્ટ કરી દેણો ચાવે. જટે ફલારી અગર આપણે વાત કરા તો ફલ મખીઓ ગ્રસિત ફલાને દેખો ઇકઠ્ઠા કરીને ગડ્ઢામાં દબાઈ દેણો હૈ. જણ્યું કે વેગા કે અણારો જીવન ચક્ર જો હૈ વો સમાપ્ત થઈ જાયગા ઓર આગે નહીં બઢ પાયેગા. મકડી રે નિયંત્રણ રે વાતે પ્રોપરાજાઇટ 57 EC 1 મિલીલીટર દવા પ્રતિ લિટર યા પછી ડાઇકોફોલ 18.5 EC 2 મિલીલીટર દવા પ્રતિ લિટર પાણીમાં મિલાઈને આપણે છિડકની હૈ. તો જટે આપણા કદ્દુ વર્ગીય સબ્જીમાં અણી પ્રકારો અગર રોકથામ કરાંગા તો કીટારી સંખ્યાને દેખો આપણા હાનિ સ્તર પર પહોંચાવું પહેલાં કીટનાશક પ્રબંધન રે સભી મોજુદા તરીકા ઓર ઉપાયને સુસંગતિ ઓર સમન્વિત રૂપો અપનાઈને નાશી કીટ

0: રોકથામ કરવામાં કીટનાશકરે દુષ્પ્રભાવો વાતાવરણને દૂષિત વહેવાઉં વચાઈ શકંગા. તો કિસાનભાઈ અણી ટેમ્પે અણી પ્રકારે અગર આપણે ખેતીવાડી ઓર ફસલામાં દેખો હાર હંભાલ કરેગા તો વણાને જ્યાદા લાભ વહેગા. ઓર દેખો ઘડી રિયાડી દેખા તો કાર્યક્રમો ચાલવારો આપણો ટેમ વેરો. તો આજ્ઞા દો નાનુભાઈને રામ રામ સા.
1: કાર્યક્રમ ખેતી મેં આજ અભી આપ સુન રહે થે, પ્રસ્તુત કરતા થે નારાયણ લાલ આમેટા. ये आकाशवाणी उदयपुर है. मीडियम वेव 266.66 मीटर यानी 1125 किलो हर्ट्ज पर.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी.

0: તો રામાભાઈ યો તો વ્યો પ્યારો સો રાજસ્થાની ગીત કિસાનભાઈ અને જાણકારી બી નરિહારી કરાઈ ઓર અભે ઘડીરી તરફ નાલા તો કાર્યક્રમો વિદારો ટેમ વેગ્યો સા તો ચાલા સા રામ રામ સા
1: રામ રામ સા.

0: તો રામાભાઈ કિસાન ભાઈ અને મનભાવન રાજસ્થાની ગીત હુણાયો સા ઓર કિસાન ભાઈ વાસ્તે કાર્યક્રમ ઓર આગે બઢાવા ઓર હર દન નવી નવી યોજના લઈને આવા સા ઓર અણા યોજના લાવવાનો ઉદ્દેશ્ય બી યોસ વેવે કે કિસાન ભાઈ અને અણી યોજનાની જાણકારી વેવે ઓર કિસાન ભાઈ જ્યાદા જ્યાદા લાભ લઈ શકે તો આજ કિસાન ભાઈ વાસ્તે લઈને આયા હા પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના સા.
1: બિલકુલ સા, ભારત સરકારી આ એક મહત્વકાંક્ષી યોજના હૈ. અંડો ઉદ્દેશ્ય દેશના 1 કરોડ ઘરો મેં મુફ્ત બિજલી પ્રદાન કરનો અંડો મુખ્ય ઉદ્દેશ્ય હૈ. ઓર અણી યોજના રે તહેત ઘરા મેં છતા પે સોલર પેનલ લગાવવા લીએ સરકાર 75,000 કરોડ રો ભારી અનુદાન ભી દઈ રહી હૈ. અંડે જરીએ લાભાર્થીને હર મહિને 300 યુનિટ તક મુફ્ત બિજલી ભી મિલેગા સા.
0: અંડી સબસિડી ની દરારી જટે વાત કરા તો સરકાર જો હે વે સોલર સિસ્ટમ ની ક્ષમતા રે આધાર પર સીધા બેંક ખાતા મે સબસિડી ભેજેગા. જિસ તર કી માસિક બિજલી ખપત આવશ્યક સોલર ક્ષમતા વાલી જો સરકારી સબસિડી ની વાત કરા તો 0-150 યુનિટ તક યાને 1-2 કિલોવાટ પે સબસિડી જો હે વા 30,000-60,000 મિલેગા સા. 150-300 યુનિટ પે યાને 2-3 કિલોવાટ પે સબસિડી 60,000-78,000 મિલેગા. ઓર 300 યુનિટ અગર જ્યાદા હૈ યાને 3 કિલોવાટ અગર જ્યાદા રો સોલર અગર લગાઈ રહ્યા તો અધિકતમ જો સબસિડી હૈ વા 78,000 સબસિડી મિલેગા સા.
1: બિલકુલ સા, દેખો અનિલ અંડે લીએ પાત્રતા ભી બતાઈ દા કે આવેદન

0: જલ સંરક્ષણ જો હે કિસાન ભાઈયારે વાસ્તે, યાને કહેવાનો મતલબ જલ રૂઈ બચત રો જો કિસાન ભાઈયાને કરણો હે, જલ રો સંરક્ષણ જો હે, આજ રા સમય રી બહુ થી બડી જરૂરત હે, પાણી રી હર એક બૂંદ જો હે વા બહુ થી કિંમતી હે, ઓર આપણી જો છોટી છોટી આદતાને બદલને આપા બડા પેમાના પે જલ રી બચત કર સકા, ઓર અબાણું એની ટેમ પે ગરમી ભી ઘણી પડ રહી હે, ઓર એની ગરમી મેં ઇને ભી જલ રી બચત કરની બહુ થી જ્યાદા જરૂરી હે, ક્યુંકિ અગર પાણી ની વેગા તો યો જીવન જો હે વંડો આપા વો જીવન રો જો હૈ આનંદ ની લે સકાંગા સર.
1: બિલકુલ સર. તો દેખો જલ બચત બચત કરનું હે તો આપણ ગરમ રે મહિને આપણે પાણી બચાવવાનો જે ઉપાય હે વે કરના પડેગા, કે દેખો આપણે નલ બંધ રાખવો પડેગા જેન ટાઈમ આપણે બ્રશ કરતા સમય યા પછી શેવિંગ કરતા સમય યા પછી હાથ ધોતા સમય આપણે લગાતાર નલ ટંગ ખુલ્લા રખા તો એને આપણે ખુલ્લા નહીં રાખવો હે, એને બંધ રાખવો હે. અંડે અલાવા દેખો લીકેજ ની વાત કરા તો કટે કટે અગર નલ ટપક રહ્યા ભી હોય તો આપણે ઘરમાં કટે ટેપ યા પાઇપલાઈન યા પછી ફ્લશ ટેન્ક હોય વણી મેં કહીએ કે પાણી થોડો થોડો ટપક રહ્યો હોય તો આપણે આની લીકેજને તુરંત ઠીક કરવાનો હોય સા.
0: ઓર આપા દેખા કે નાવારે વાસ્તે આપા શાવરની જગ્યા અગર આપા બાલ્ટી ઓર મગારો ઇસ્તેમાલ કરા તો અણુ લગભગ 50% પાણીની બચત વહી શકે હે. ઓર આપા કતરી બાર ઠામડા માસ્તા લગા નલ ખુલ્લો છોડવાની બજાય આપા સિંક મેને પાણી ભરન ભી વણાને સાફ કર સકા. ઓર યે જો છોટા છોટા જો ઉપાય હે અણુ જો જલરી બચત હે વા હઉ તરીકો હું કર સકા. કતરી બાર આપણે ગરા મહિને આપા જો શાક સબ્જિયા ધોવા ફલ ધોવા વણાને આપા નલ રે નીચે ધોવાની બજાય એક બર્તન મેં પાણી ભરન અગર વણાને ધોવાંગા ઓર વણી પાણીને ભી વચ્ચે લોકો પાણી હે વણાને ઢોખડાને દાંગા તો આપણો એક પંથ દો કાચ જસો કામ વી જાય.
1: બિલકુલ સા. દેખો ઘર રે બાણે જો બગીચો હે વણીમાં ભી આપણે બચત કર સકા કે જો પૌધાને આપણે પાણી દા વે દોપહરની જગ્યા સુબહ જલ્દી યા શામ ટાઈમ પે દેણો ચાવે તાકી વો પાણી ભાપ બન નહીં ઉડે ઓર પૌધાને ભી કામ આવે. ગાડી ધોવા વાસ્તે ભી આપણે ખૂબ પાણી ખરાબ કરના દેખો તો કાર વેગી યા બાઇક વેગી અને પાઇપ ધોવાને બજાય આપણને બાલ્ટીઓ ઓર ગીલા કપડાઓ અગર સાફ કરાંગા તો અણીમાં ભી આપણે ખૂબ પાણી આપણે બચાવી શકાય સર.
0: ઓર આરો પ્યુરિફાયરે યા પછી એસયુ નીકળવા વાળો જો વ્યર્થ જો પાણી હે વંડે ફેંકવાની બજાય વણુ પોછા લગાવવા મેને ઢોખડામાં ડાલવા વાસ્તે વંડે એકઠો કર સકા. ઓર લારે લારે આપણે નલા મહિને ભી આપા એરેટર લગાવી શકા યો પાણીના જો દબાવ હે વંડે કમ કીએ વિનય વંડે બહાવને નિયંત્રિત કર શકે ઓર પાણીની જો ખપત એવા આધી વે જાવે સા.
1: બિલકુલ સા. બાગવાનીની વાત કરા તો દેખો પૌધાને પાણી દેવાનો સહી ટાઈમ જો હે પૌધાને હંમેશા સુબહ જલ્દી યા શામ ટાઈમ પર પાણી દેવાનું છે. દોપહરની ધૂપમાં દેવું પાણી જલ્દી બાપણને ઉડ જાવે એની કહીએ કે પૌધાને પૂરા ફાયદા બી નહીં હોય. ઓર પાઇપને બજાય આપણે બાલ્ટી હે વણ્યું કાર બાઇક ધોણી હે ગાડી સાફ કરવા વાસ્તે ભી આપણે સીધા પાઇપની જગ્યા આપણે બાલ્ટી ઓર ગીલા કપડાને ઇસ્તેમાલ કરનો હે સા.
0: ઓર સબ મોટી વાત તો યા હે કે કિસાન ભાઈયાને વર્કારો જો અભે વર્કા આયેગા ગરમિયારે ટેમ રે બાદ મેં તો વણી વર્કારે પાણીનો સંચયન કરનો હે ક્યુંકિ છત પે ગિરવા વાળો જો પાણી હે વર્કારો પાણી વણાને ટેન્કા મેં ઇકઠ્ઠો કર સકા. ઓર અણી પાણીનો ઉપયોગ જો હે કપડાં ધોવા મેં સાફ સફાઈ મેં ને બાગવાનીને વાસ્તે ભી આસાની કર સકા હા. ઓર અગર યો સંભવ હે કે આપણા ઘરારે આસપાસ અગર વાટર રિચાર્જ પીટ ભી આપણે વણવાઈ શકા તાકી વરકારો જો પાણી હે વો સીધો જમીન રે અંદર જઈને વાટર ટેબલને ભી બળી શકે સા.
1: બિલકુલ સા. તો દેખો અગર આપણે યે અગર આપણા તરીકા અપનાવંગા તો પાણીની બચત ભી વેગા ઓર આપણે આગે કામ ભી આયેગા સા પાણી.
0: બિલકુલ સા. જલ હે તો કલ હે ઓર આપણી યા જો આજની જો સમજદારી હે પાણી બચાવવાની યા આવાવાલી પીઢીને ભી એક સુરક્ષિત ભવિષ્ય દઈ શકે હે તો આપા તો કાર્યક્રમ રે માધ્યમો કિસાન ભાઈયાને સબને યસ કા કે પાણીની બચત કરણી બહુ જ જ્યાદા જરૂરી હે. પાણીને વ્યર્થની ઢોળનો હે વ્યર્થ વંડે ખર્ચની કરણો હે ઓર વણી પાણીને આપણે અગર સંગ્રહિત કરીને રાખાંગા રેન વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરાંગા એર નલા મહિને ભી એર રેટરનો ભી ઉપયોગ કરાંગા તો અણુ આપા પાણીની બચત કર સકા. ઓર અબે કિસાન ભાઈઓ પાછો મનોરંજન કરાવવા ઓર હુણાવવા પ્યારો સો રાજસ્થાન.

0: તો રામાભાઈ, કિસાન ભાઈને ઘણો હી પ્યારો સો મનભાવન રાજસ્થાની ગીત હુણાયો સા, નરિહારી જાનકારી ભી કરાઈ ઓર અબે ગડીરી તરફ નાલા, તો કાર્યક્રમ વિદારો ટેમ વે ગયો હે, તો ચાલા સા જય જવાન
1: જય કિસાન.
2: आप सुन रहे थे खेती और घर कार्यक्रम, हम आकाशवाणी के उदयपुर केंद्र से बोल रहे हैं. हमारा अगला कार्यक्रम होगा फिल्म म्यूजिक का प्रोग्राम.